0: એ મારી એકલ સુઝી બદલ કોલ્લાફીએ
1: એહેન તા આસલુએસ હાદ દેરેદો અલે એકમ હાદ લોબી નેદે મી ઉળુની
2: સાબ હે મારી હાં તો એપુની ડોક્ટર બાય બદલ કરવા હકે
3: મેલેરિયા ગીત બાર લિફા બાર ડોક્ટર બાય કોડ એત વદકું ગિન અનનો દોયલેવે બેનો કોલેકું બેનો સાઈઝ વસમીર વાન એકમ કુ કોન્ની માનેત કોલ
4: નોદી હે કેમેગાહર્ટ્સ દિવહી એફ
5: મે મોહમ્મદ ફરહાદ